0: Allô?
1: Ah, non so voca mzee. Allô, Bab? Allô? Allô? Allô? Allô? Allô? Tata?
2: Ego?